પાણી ને લા કોયલા ને લા પાણી ને લા કોયલા ને લા પાણી ને લા કોયલા ને લા સેવ અનારસ કમળા કેલા ઘસ ઘસ ઘસ ઘસ ઘસ.